0: 이씨, 가리노. 이남마 나이기 용사 아마 공다 보는 그리시보. 가리노 만다 우리시보. 히랑마시.
1: 호 이남마! 이남마 나이기 용사 아마 공다 보는 기바두고 가리노!
2: 하이마, 오까이다 오라게. 아이까이 수 폼 되네 하이.
1: 히라 이남마 폼 되디 하이노. 마팜부디 이남마기 마팜니. 아이기 용사 꽝비세 아이기 람다 타바니. 아두부 마라디 이남마 호이데 수카라 짜리 하이바이와니다.
2: 하이마, 까이다 오라게 아두부. 아이즈 풍톤 해카 마랑 까이나 하우리 빨리 아이기 람다 하우자바기 와니 마눙다디 마라 낭기 람다수 여름니 까이다오라게
1: 호아두니 이나마기수 아이기다 마라 여우바 아이기수 이나마기 람다 마라 잡기바
2: 호이니 맴사와 아두 까이다오라게 하이미야
1: 까이노다 이나마 까이다오라게 하이보 이나마 나이기 용상 마라 산팜 아돔다 강쿨라니 떠우기바 아이미치나네 상빅 상나네 우하우리바니 가리 합크라가 레이박 호진 크리바노 하이바두디네 호아이 우자 하우드레 아이기 용사 빰비세 사우드나 바신바 가리 굼바 히다 케미켈 소이드나네 하이진 키보이람니
2: 하이 멤소 낭 나부 팟만데 헤 아두기 사젯 모옹두 부쳇바미 레덤가 드라이바
1: 호 이나 말라이리 바시디 아타이디 칸데
2: 하이 하이 낭 타자드라가 라오 세 호지 망라 곤통시 꼬이르가 상오 아이나 곰시다 까니 타바게 하이브도 낭나미투나 옌우라오 바세 타이부옹 마루 아니 오훔 마마 꼬아 마시 아마따 외르부수 하우라디 하이드나 라오라 옌우라오 세 꼬에라가 라오나
1: 나모이 나모이 락바가 아이나 꼬이나 살링아이다 타이부옹 마루가 합심 예칸보 오이람니에
2: 낭나 아이 타자드라디 아두다 아둠 레포도라가나 꼬아 아이 떡톡게 낭 옌오 아이 떡게바
1: 아두 외르수 낭나 아두다 타이부옹 타실라디 아이기 용삭세 자오바 틸라니 마하이 빨라로이 시나트로
2: 아이부 가리 하이라 시기네 맴자와 낭기 용삭디 하우리바니네 헤 아이기 하우드리바 타이봉 시나 호갈라 아수 낭기 용삭가 가리 마리 레이나가 다우리게바 낭나 타자드라가 옹올라오 하이리다나
1: 호 옹드르바수야레 옹드르바수야레 로이나 칸가바니 가리 가람바 와칼론다네 자타라 이바노 하이바도 마두다네 타이봉 타질라 이바도 아이기 용삭세 마하이 빤다나바 사우담 틴나나바네 이나마나 타우리바도
2: 시기 미시 미시 마북제까 야나 파트리노바세 까다이다기 칼리바 와칼노바마나 칼리시보 오토 오토바 에코이나 소칸 칸다바 와칼낙다니바마나 칼리세
1: 호 이나마나 칸데 하이바기 와니 칼라가자 테라 이바 타박니다나
2: 하이 낭나 칼리도 낭기 용삭세 사우드라디 빤드라디 아이기 송기 빤비수 자우로이네 헤 빠로이네
1: हो इना मगी दिने पान दबदो काई दिए पान बगी फजबगी था बसु नतना आईगी योंगसाक पांबी से मी ओइद्रगा लोइरे हाई बसीगी वातनी नत्रो
2: कनी माना नानी सिबो हो इबे मादु यावर दिने आई नंग गंग नब गंग नब जरा रोय
1: हो इना मने लाल बनी ना कदाई दंग अम्नी अदुगा ने मसीगी आईगी थोंगनाव वेंटिलेटर मापासी दा इना हवाई उरी मखल अनि अहुम था जिंदना पुंगसोंग सोंगे आइगी दसु हेंजिल ए
2: हो अदुबु असिबु काय दोगे पालगन नंगसु हेकतना हेक मसाव आइ खोइन लोइना साबसु गमोय
1: साजा रुइ हे हेक पदने इना मनने कोची यम थो कोला का दौरी बनी
2: आइ कैसु हाय रोइने हे मेम जाओ हे उने साउ ने
1: इना मा साबसा दब गलाई दिदा असिगे असोंग बसे कांग याम न लैरे हेक मम्बगने युमसे कांग न लुइदे बजानी
2: अदुबु वारना हे थुंगनाव लोछिलुदना वेंटिलेटर द जंगकनाबा नुमिदांग वैरमदा काद कांग हिदा थादो उदना
1: कांग हिदा कि मनमदो हक्सांग फत्ते इना मनने थबा अमा तौबीबदा योमथंग नबगिसु खरा खरा खनबीबदी फाबनिको
2: अइना कै दौराबा अइना तौरीबसिदी हिंदो पनतेना मीना तौनादाबसु नते नंगसु पंगथा थाजिला इदुने अइ करी हाइगे हा अइ करी हाइगेबा
1: आइना था बदा नुआई तब दुसु इना मधुम हाई भी हुना
2: हो अदुगी वादी ने नखोई अहन न थारम बने हाई बबु ने तू नंगी नखोई की जाम पांबी अचाउ बगी मसासे आई की संगोई मथक सिदा हिंजले ए जिंगा मथक ता उना वना लोई न तासिंदना जिंगा गसे लोई रब ने लोई रब
1: असी दिने आ थाई न अहन सिंग ने या नजरम बगी ताउ बगी वानी दा
2: हो यारे यारे बेमा यारे नंगा गंग न बतले नंगदिने नेगेटिव हाइबदुनि फत्तबा रोमदा ngakteni nangna khalliba aphaba mai kaise su u he u bangamdaba nang ngang hauro ai jangye ko nangna thanda ngang hauro
1: is ngang hauro kaidana mana la lady, hai ning draga, ai buna patabi, like guys, that's in gun bigata halinia.